பிரதேசவரட்ட உன்னக சுடுகங்க துருமட்டபாக்க அவதானமாக பவத்தின பவத்தமாய் வாரிமார்க்க டிபார்ட்மெண்ட்டு சதஹான் கலத்தியன்னே ஏத்துக்கம சதஹான் கரானோன் லத்தியன்னே ஏ நரம்பான்னேயும் யானவனேத நரம்பன்னு கியாட்ட கமாக்னே ඒ වතුර වලට එහෙම බඩක් පරිස්සත් ඔයාවේ ඔළුවේ තියාගෙන වැඩ කරන්න කියලා අපි ඔයාට මතක් කරනවා. ඒ වගේම තමයි හිතින් අද දවසත් සිකුරාදා දවස මේ සතියේ අපේ වැඩ කරන අයගේ සතිය දවස් පහේ වැඩ කරන අයගේ අවසාන දවස මේ සතියේ. කොහොම නමුත් අපි වැඩ කරන්න එපා නේද? වැස්සාව කියලා අපි මොකෝ වැඩ කරන එක නතර කරන්න යන්නේ නේද? අපි වැඩ කරන්න ඕන. එහෙම තමයි. වැඩ කරන්න ඕන අපිට ඉස්සරහට අපේ අනාගතයට අපි සැලසුම් කරලා